0: 집 화장하라고.
1: 마줄 액대블링부구 점일리 수다를 유기도 한다 가리지 하줄리 순이 사그노 바이크사 요다 인터뷰 하이나 이디 순데 운전 타발리 타바니 바이 사그노 바이크사 따라도 제 인터뷰고 바이로 바그라 액사 아바 도스라 안티 바그바니 제 액친고 바사이 바시 바카이 바니 순노 호네사 데이베라 니란다다 함로 가리크람 순데 건 홀라 수다를 운하다 함로 가리크람 안타르가 바니 제 티스로 간다마 함이 사마사맥 비시 헤르마리 게디 쿠라 가니 헤르 거니 거르테우 따라 아자 자리 게디 인터뷰 바이코 가라리 거다 바니 아니 사메 나 어 अपुग माफ गर्नुहोला समयको अपुग भएकोले गर्दा चाहिँ मैले आज अलिकति समसामयिक विषयहरूमा कुराकानीहरू भने गर्ने छैन तपाईँहरूलाई यो इन्टरभ्यूको दोस्रो भाग यानि कि अन्तिम भाग भने चाहिँ पक्कै पनि सुनाउनेछु प्रतीक्षा साँच्दै गर्नुहोला गीत सङ्गीतहरू सुन्ने क्रममा फेरि पनि लागिहालौँ अर्को हिन्दी गीततर्फ श्रेया घोषाल र वैशाली माधेको घर मोरे परदेशिया